0: பாட்டுட்டு வாக கியன ரேடியோ
1: தன்னவாத டைம் பாஸ் කරන්න ඕන නම් පොතක් කියවන්න ෆිල්ම් එකක් බලන්න හැබැයි ඒකට මනුස්සයෙක්ව තෝරගන්න

0: FM 93.5, FM 93.7, Lakhana, Radio ITN.
1: ખાવસ દેખાય બનાડે હતલે સતાય બેલાવ કોટ્ટાવિન પવની આસાઈ પવસન સિંધુ ઓણે કેગુ મમ બેક યુવા ને આસાઈ પવસન દેન્ન કેલમ કેવ કનસા હમ